0: ઓછો મુનાફો આલી શકે. હરીપત્તીની આજે બઢતી માંગ હે, ઈ ભી કિસાનને અચ્છો મુનાફો આલી શકે. તો આણા બદલે મિટ્ટી ને જલવાયુની વાત કરે તો કિસાન ભાઈઓ દેખો, ધનિયાની ખેતી લગભગ 70 પ્રકારની મિટ્ટીમાં આપણે આમ તો કરી શકો, પણ ખાસ જે ઉપયોગી હે એ જલ નિકાસી અચ્છી થા એવી ડોમટ મિટ્ટી સબથી ઉપયુક્ત માની જાય હે. આણામે મિટ્ટીનો પીએચ તાપમાન 6.0 થકી 8.0 ની વેસમે હો, ને 20 થકી 25 ડિગ્રી તાપમાન આનો દેહે આદર્શ રૂપમાં માન્ય રહે હે. હવે કિસાન ભાઈ ખેતરની તૈયારી બદલે અગર છોડતા હો કે હરતે કરવું રહ્યું તો સબથી પહેલે ખેતની ઘેરી જુતાઈ કરો. બુવાઈ થકી પહેલે પ્રતિ એકડ 5 થકી 6 ટ્રોલી ગોબરની ખાત યા પછી કમ્પોસ્ટ ખાદનો ઉપયોગ કરે. પછી બુવાઈના સમય પ્રતિ એકડ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આની 50 કિલોગ્રામ માત્રાને હાથે 25 કિલોગ્રામ પોટાશ, 5 કિલોગ્રામ હ્યુમિક એસિડ ને 5 કિલોગ્રામ ઝીંક સલ્ફેટનો મિશ્રણ ભી કરવો જોઈએ. હવે વરસાદના દાડામાં મેળ ક્યારી બનાવીને તૈયાર બુવાઈ કરીએ આપણે. બીજને 2 થકી 4 સેન્ટીમીટરની ગહેરાઈ ઉપર બુવાઈ કરવી જોઈએ. પંક્તિ થકી પંક્તિના વ્યાસને 30 થકી 40 સેન્ટીમીટર ને પોધા થકી પોધાની વ્યાસને 10 થકી 15 સેન્ટીમીટરની દૂરી રાખવી જોઈએ. પહેલી સિંચાઈ પત્તિયા બણવામાં, બીજી સિંચાઈ શાખા નીકળવામાં અને આને બાદ ફૂલ આવવામાં અને બીજ બનવાની અવસ્થામાં ભી આપણને સિંચાઈ આલતો થકો રહેવું જોઈએ. રોગ ને કીટ પ્રબંધન બિલકુલ આપણને જરૂરી કરવું પડેગા, કેમ કે દેખો ખરપતવાર નિયંત્રણ ને હારું બુવાઈ થકી 15 દાડા પહેલ દવાનો છિડકાવ આપણે કરી શકા. એને હાથે રસ ચૂસક જે કીટ હે એનો પ્રકોપ થવા બદલે યા થવા ઉપર એમિડા ક્લોરોપેડ કીટનાશકનો છિડકાવ આપણને કરવો પડે. એક પાવડરી મિલ્ડ્યુ રોગ આવે તો એના નિયંત્રણ હારું ઘુલનશીલ સલ્ફર 2 ગ્રામ પ્રતિ લીટર પાણી યા પછી ઇન્ડોફિલ M45 2.5 ગ્રામ પ્રતિ લીટર પાણીના હિસાબ થકી છિડકાવ આપણને કરીને પ્રભાવી બનાવી શકો. બહેતર પેદાવાર ને હારું બીજો ઉપચાર કિસાન ભાઈઓ બહુ જરૂરી હે. હરીપત્તી ને હારું લગભગ 15 થકી 20 કિલોગ્રામ ને બીજ ઉત્પાદન ને હારું 10 થકી 12 કિલોગ્રામ બીજ પ્રતિ એકડ પર્યાપ્ત કહેવાય હે. તો કિસાન ભાઈઓ આના તરીકે થકી અગર આપણે આ વ્યવસાયિક ધનિયાની ખેતી કરા તો આણામાં ભી કિસાન ભાઈ અચ્છો મુનાફો લઈ શકે. કિસાન ભાઈઓ દેખો એને હાથે હાથે આજે પશુપાલન હે એનામાં ભી કિસાન ભાઈ અચ્છી આમદની કમાઈ શકે. દેખો રોજ સોરા ઉપર નવી નવી જાણકારી આપણે ભાઈને હાથીને કરાવવા. એનામાં આજે મારા એક ભાઈ થકી વાત થઈ હતી, જે પશુપાલક ભાઈ હે એને પશુના બારામાં મુરગી પાલનના બારામાં અચ્છી જાણકારી આ લીએ. તો પહેલે એના ભાઈની વાત હમરા, એને બાદ આ વિજ્ઞાપન ઈ ભી હમરંગા.
1: રામ રામ.
2: કયા ગામ મેં રહેવાનું હોય તમારે?
1: વનેલાના.
2: અચ્છા, વનેલા પાડા મેં. તમારે બકરીએ બી રાખી મિલી અને વાત સાંભળીએ ઘણી. તો આજે આપણે ફરા ઉપર વાત કરી રહ્યા કે આ બકરી પાલન મેં જે પશુપાલક ભાઈ હે એ કઈ પ્રકારની વાતો ધ્યાનમાં રાખે તાકિ એને બકરી પાલન સહી તરીકા થકી થઈ શકે ને એને થકી કિસાન ભાઈ ને પશુપાલક ભાઈ અચ્છી આય કમાઈ શકે. તો સબથી પહેલે બતાડો કે પશુપાલન મેં આ જે બકરી પાલન કરે કિસાન ભાઈ, તો એનામાં કેવી જલવાયુને અનુસાર કઈ પ્રકારની નસલ રાખીને ફાયદો લઈ શકે?
1: દેખો એમ તે આ પશુપાલન આપણે ગ્રામીણ અર્થવ્યવસ્થાની રીડે જે આપણે સબને ખબર હે, તો એની હિસાબ થકી એને આપણે

0: અધિકતમ મુનાફો થાય અને એનો સંખ્યા વધારવા બદલે ઈ જે વિશેષ પ્રયત્ન કરેગા તો એની થકી આપણો ફાયદો થાય, ગ્રામીણ લોકોને એની થકી એને ફાયદો થાય, તો એની મૃત્યુ દર ઘટાડવાની એને હરતે એની સંખ્યા વધારવાનું એને ધ્યાન રાખવાનું ઈ સબ આપણે ધ્યાન રાખવાની ચીજ હે. એને આવતા ટાઈમમાં એની વંશાવની હરતે પ્રોગ્રેસ થાય, મોટી મોટી જે નસલ હે, બઢિયા નસલના પશુ હે, એ તૈયાર કરવામાં એ થોડીક આપણે તૈયારી અને ધ્યાન રાખવાની ચીજ હે.
1: બિલકુલ.
0: પહેલી તો આપણે જલવાયુના હિસાબ થકી આપણે નસલ જે હે, જાનવરની નસલ હે, એ આપણે થોડોક ધ્યાન રાખવું હે. જેમ કે અલગ અલગ સિરોહીના, ચક્રાના, મારવાડી નસલના અલગ અલગ આપણે વિશેષ બકરી પાલનમાં આપણે વાત કરવા તો એની અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ હિસાબની નસલ હે, એને જલવાયુના હિસાબ થી
1: આપણે આણા ક્ષેત્રમાં કઈ પ્રકારની નસલ, એક બે નું નામો બતાડો તો પશુપાલક ભાઈ રાખી શકીએ એમ. પાસે
0: એ સિરોહીની હે, જખરાના હે, મારવાડી હે, આ નસલ પ્રમુખ રૂપ થકી આ બઢિયા નસલ કહેવાય.
1: અચ્છા અચ્છા.
0: તે એને વાયુમંડળ ને વાતાવરણ ને હિસાબ થકી એની નસલ ને આપણે તાકી એને બીમાર ને રોગ ને આ સબ ને રોકી શકા, આપણે એની સંખ્યા સંખ્યાબળમાં અનુપાતમાં ઉન્નતિ કરી શકા.
1: આજે નસલ ને બારેમાં બતાડી રહ્યો, પણ કયો પશુપાલક ભાઈ આવી પ્રકારની નસલ લઈ આવે તો એને સ્વાસ્થ્ય ને પ્રતિ પશુપાલક ભાઈ હરતે ધ્યાન રાખે, સ્વાસ્થ્ય ને બારામાં હું હું રેકોર્ડ રાખવા પડે, એ આપણે હું ધ્યાન રાખવું પડે.
0: સ્વાસ્થ્ય રેકોર્ડ મેં બકરી પાલન મેં તે સમય ઉપર જે ટીકાકરણ હે
1: જી જી
0: એ જરૂરી હે, કૃમિનાશક ને એને રોગ ને એને પ્રકોપ થકી બચાવ કરવો, એ આપણે એની યોજના બનાવીને એને ક્રમબદ્ધ થકી આપણે કરેગા. તે એ જે ખાસ તો એમાં હું જે ગલતી આપણે કરી રહ્યા છે, ટીકાકરણ માં બુસ્ટર ડોઝ લગાડી રહ્યા એ ગલત વાત હે, એ આપણે થોડોક આપણે એને રોક લગાડવી પડેગા, એની જરૂરત નથી. તે જેને આપણે બીમારી જે હે, એક તો ફડકિયા રોગ હે, એને બચાવ એને બચાવ કરવો બદલે પેલા ટીકાકરણ આવે, બે હપ્તામાં એક બુસ્ટર ડોઝ ને લગાડવું હોય, એ આપણે અપેક્ષિત એન્ટીબાયોટિક ટાઈપર ને એને આવે એટલે એ ને લગાડવું આપણે.
1: તમે જે આ ટીકાકરણની વાત કરી રહ્યા હો તો નિયમિત એની જાંચ કરાવવું જરૂરી છે એમ કેવું થઈ જાઓ તમે, કે બરાબર નિયમિત બકરીની પશુપાલક ભાઈ જે હે ડોક્ટરને હાથીને જાંચ કરાવી દે ને સમય ઉપર એનો ટીકાકરણ કરાવી દે તો કોઈ પ્રકારની બીમારી નહીં આવે. પણ જે પશુપાલક ભાઈ હે એને બદલે આ બકરી પાલન રાખી હે તો એનો આહાર ને પ્રતિ હરતે સજગ રહેવું પડેગા, કે એને કયો આહાર કઈ વેરા હલવું અને શું ધ્યાન રાખવું પડે.
0: એને વિશેષ કે આપણે ગ્રામીણ ઇલાકામાં તે આપણે ખાલી ચાર માટે આપણે એમ સરાઈને છોડ દંગા ને એમ બાદ ભરોસો ને કરેગા, એનમાં ભરોસો કરેગા તો હું ચાર હે તો પોષણ ને આલી શકે પશુઓને, એને બદલે આપણે બકરીઓને હું દાના મિશ્રણ મકાન ચોકર ને ખલી ને આ થોડોક ખલીજ ખનીજ લવણ જે એને પશુને મળી શકે તે એનો પ્રજનન કાળ જે બકરીઓને એ થોડોક વધુ થઈ જાય હેને. મેમનાનો જે એનો બકરીનો બચ્ચો હે એને બે ઘંટાને તે ભીતર ખીસલા જરૂરી હે, એમ ખીજ જરૂરી પીલાય, એમ ખીજ તે જરૂરી પીવું જરૂરી ખીજ નો.
1: અચ્છા અચ્છા.
0: અને મેમના દૂધ જે હે આપણે એને સોડાપવું બી પડે, તે એને પેલે ક્રીપ રાશન એને દૂધ સોડાપવાનું હે સ્ટાર્ટર ફીડ જરૂર આલવું પડેગા એને.
1: અચ્છા. દેખો આમ તો આ કેવળ સંખ્યા થકી નથી, પણ નસ્લ અને પ્રબંધન થકી બી આપણે એની આ જે કિસ્મત એ ચમકાવી શકે. આમ તો દેખો ઘણા વખત આપણે દેખા કે દાના મિશ્રણ ને ખનીજ લવણ થકી એની બકરીની જે ઉત્પાદન ક્ષમતા હે એ વધે હે, તો એના આધાર ઉપર આપણે દેખો છી વાત બતાવીને પશુપાલક ભાઈ ધ્યાનમાં રાખીને આવો કામ કરેગા. પણ એને હંમેશા દેખો આપણે જલવાયુના આધાર ઉપર નસલે બી લઈ આવા, સ્વાસ્થ્યનો રેકોર્ડ બી રાખ, સંતુલિત આહાર બી આ લ. પણ વિશેષ કરીને આજના જે પશુપાલક ભાઈ હે એ કુછ અનભિજ્ઞ રહે કે એને આ આવાસની વ્યવસ્થા બદલે હંમેશા એને એક ચુનૌતીપૂર્ણ સામનો કરવો પડે, તો આપ એ બતાડો કે એને બકરીની આવાસ વ્યવસ્થા કેવી રહેવી જોઈએ.
0: દેખો મોસમને હિસાબ થકી જે પશુઓનો હે એ ધ્યાન રાખવું બેહદ જરૂરી હે, કેમ કે બકરીયા ગરમીઓમાં હું હીટ સ્ટ્રેસ આવે અને સર્દીઓમાં હું હાઇપોથર્મિયાનો શિકાર થઈ જઈ, એમ થકી બચાવ બદલે વાડા જો આપણે હે હવાદાર રહેવું જોઈએ અને સૂકો રહેવું જોઈએ, લીલો અને ગીલો એમ નહીં રહેવું જોઈએ, ને જમીન તળી આપણે વાડાની ઊંસી દેવી.

0: શ્વાસ ન લઈ શકે અને ઉત્તક ઉપર હવા જે રગડા હે તો આવી સ્થિતિમાં પશુ બેચેની ભી મહેસૂસ કરે હે. દેખો આના રોગ ને લક્ષણ ની પહેચાન તો હમ તો કિસાન ભાઈ કરે હે, પશુપાલક ભાઈ અચ્છી તરહ કી વાત જાણે હે, ફિર ભી આ તો થોડા ઉપર વાત પશુઓની થઈ રહી હે તો આપણે વાત કરા હ કે આણને એક તો તેજ બુખાર હે, એના બાદ હોજો થકો લાલ આંખે મોંડું મોંડા થકી અધિક લાર ને આંખ ને નાક થકી શ્રાવ, પશુ ખાવા પીવા મેં જુગાલી ભી બંધ કર દે હે, આણા મેં પેટ દર્દ ને હાથે દસ્ત હે, શિર ગરદન યા આગેના બે પાંવ હે એના ઉપર સૂજન ને પશુના શ્વાસ લેતી વેળા ઘુર ઘુરની આવાજ અગર આવે હે તો આપણે સમજી જવું જોઈએ કે આને ગળગોટું છૂએ. હર સાલ આપણે માનસૂન પૂર્વ યા પૂર્વ થકી લગભગ બે યા ત્રણ સપ્તાહ પહેલે જે ભી પશુ ત્રણ માસ થકી મોટા હે સબ બડા પશુઓને ગળગોટું રોગનો ટીકાકરણ જરૂર કરાવવો જોઈએ. પશુઓને એક તો લંબી યાત્રા ઉપર લઈ જવા બદલે ભી આપણને પહેલે ટીકાકરણ અવશ્ય કરવું જોઈએ. દેખો પશુના મોંડા ઉપર યા મોં થકી થવાવાળી જે આવાજ સંકેત હે કે પશુના દમ ઘૂંટઈ રહ્યો હે આના કારણ આવી બીમારીને ગળગોટું ભી કહે હે. તો ગળગોટુના જીવાણુના ફેલાવ હવા દ્વારા યા પછી બીમાર પશુના જૂઠા આહાર ને પાણી દૂષિત પદાર્થોના સંપર્કમાં આવવા થકી ભી સ્વસ્થ પશુને ભી આ રોગ લાગી જાય હે. દેખો યાત્રા ભી એને પશુઓને કરાવવા માં લો તો પછી એને તણાવ મહેસૂસ થાય ને એનાથી પશુમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ભી કમ થાય હે. ગળગોટું રોગ થવાને હાથે વના ડેરી કરે આપણે તો વેટનરી જે ડોક્ટર હે એને થકી બિલકુલ આપણે સંપર્કમાં રહેવું જોઈએ. જે પશુપાલક ભાઈ હે વિશેષ કરીને એને તો ધ્યાન રાખવું જોઈએ કે આવું અગર લક્ષણ દેખાય તો સૌથી પહેલા પ્રાથમિક ઉપચાર કરાવવો જરૂરી હે. કિસાન ભાઈઓ દેખો વાત ઈસ કરી રહ્યા અને સૌરવ પૂરો ભર્યો ધોકો હે. હંજેવેરના ટાઈમ મેં બઢિયા શું પહેલે ભાઈને ભજન હમરાવા ને ભજન હમરીને પછી આપણે બીજી વાત કરા.
1: સાવરા થારી માયા તો પાય.